0: જે થેરાપી તથા એકુકલ્ચર થેરાપી સે સફળ ઉપચાર કરજે
1: ચોવીસો ઘંટા એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરી બા અસહાય નાગરિક એકલ મહિલા અનાથ બાળકા અપાંગ જ્યેષ્ઠ નાગરિક ઉકળ સેવામાં 10% છૂટકી વ્યવસ્થા કરી બા પુરુષ અસ્પતાલ પ્રાણી પાંચ કરી શાખા પાંચ પાંચ કરી દર્દીયા